આજ ડિજિટલ સેવામાં ઓનલાઈન સર્ટિફિકેટ, ઈ ગવર્નન્સ તે જનસેવા કેન્દ્રની નાગરિકાલી સરકારી સેવાઓનું હોરવી આસાન બનાવે. સો લોકસેવા સિર્ફ સરકારી દફતરા તક સીમિત નહીં, સગો સ્કૂલના, હસ્પતાલના, આગ બજાવ સેવામાં, ડાક વિભાગ, આફત પ્રબંધન વર્ગી ખેતરાનું વી શામેલ કર દીએ. સો એ દિન ઉના લખા કર્મચારીઓનું સમર્પિત હૈ જો સાડી જીવનનું સુચારી બનાવણ દે લઈ દિન રાત મહેનત કરદી ને, ચાહે અધ્યાપક હોણ, ડોક્ટર, નર્સ, પોલીસ મુલાઝમ, સફાઈ કર્મચારી યા ફિર ઉચ્ચે અહોદ્યાં તે બેઠે પ્રશાસનિક અધિકારી, ક્યોંકિ હર એક દી ભૂમિકા સમાજ દે વિકાસ દે વિચ મહત્વપૂર્ણ હૈ. પ્રોગ્રામ ਜ਼ੋਨੀ ਸਵੇਰ ਤੁਸੀਂ ਆਕਾਸ਼ਵਾਣੀ ਦੇ ਜਲੰਧਰ ਕੇਂਦਰ ਤੇ ਸੁਣ ਰਹੇ ਹੋ. ਇਸ ਗੱਲਬਾਤ ਤੋਂ ਬਾਅਦ ਗੀਤ ਸੁਣੋਗੇ ਆਸ਼ਾ ਭੋਸਲੇ ਦੀ ਆਵਾਜ਼.